0: મારી આ વિશેષ શ્રેણીમાં અમે આપને જળ જીવન મિશનથી હિમાચલ પ્રદેશના લોકોને ઘરે ઘરે પાણી કેવી રીતે મળ્યું તે વિશે જણાવીશું.
1: 2019માં કેન્દ્ર સરકાર દ્વારા આરંભાયેલા જળ જીવન મિશન હિમાચલ પ્રદેશના લોકોને લાભ આપી રહ્યું છે. રાજ્યમાં દુર્ગમ ભૌગોલિક ભૂપ્રદેશ હોવા છતાં હિમાચલ પ્રદેશ એક એવા પહાડી રાજ્યમાંના એક તરીકે ઉભરી આવ્યું છે જ્યાં લગભગ પ્રત્યેક ઘર નળ દ્વારા સ્વચ્છ પીવાનું પાણી મેળવી રહ્યું છે. સિમલા જિલ્લાના બધેય ગામના રહેવાસી મમતાએ જણાવ્યું હતું કે જળ જીવન મિશન દ્વારા તેમના ગામના દરેક ઘરમાં નળના પાણીના જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે, જેનાથી ખાસ કરીને મહિલાઓને મોટી રાહત મળી છે.
2: हमारे गांव में पहले पानी की बहुत परेशानी होती थी. जब से जल जीवन मिशन के तहत हमारे गांव में घर घर नल लगे, उसके बाद हमारी जितनी भी महिला और बहने हैं उनके लिए बहुत सुविधा हुई है.
1: તેવી જ રીતે મહત્વાકાંક્ષી જિલ્લા ચંબાના રહેવાસી અજય શર્માએ પણ જળ જીવન મિશન હેઠળ દૂરના વિસ્તારોમાં નળના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.
3: બહુ અચ્છી બાત જો વર્ષા જળ સંગ્રહણ હૈ હમને ભી ઇસ પ્રકાર કા ટેન્ક બનાયો. જબ ભી બારિશ હોતી હૈ ટેન્ક કે માધ્યમ સે સ્ટોર હો જાતા હૈ ઓર જબ ભી હમે જરૂરત પડતી હૈ તો હમ ઉસ પાણી કા યુઝ કર લેતે હૈ.
1: ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયે નાણાકીય વર્ષ 2026-27 માટે જળ જીવન મિશન 2.0 હેઠળ હિમાચલ પ્રદેશને 258.07 કરોડ રૂપિયાની કામ ચલાઉ ફાળવણી કરી છે, જેના કારણે આજે ઘરે ઘરે નળ દ્વારા પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે. હર્ષલ પંડ્યા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે સવારે 11 વાગે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ભારત અને વિદેશના લોકો સાથે પોતાના વિચાર શેર કરશે. આ 138મી કડીનું પ્રસારણ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્ક તેમજ ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર કરવામાં આવશે. આ કાર્યક્રમનું ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ તેનું વિવિધ પ્રાદેશિક ભાષામાં પણ પ્રસારણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે ગ્રાહકોની સુવિધા માટે આ મહિનાની 27મી રવિવારના રોજ તમામ જાહેર ક્ષેત્રની બેંક અને પ્રાદેશિક ગ્રામીણ બેંક ખુલ્લી રહેશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલું યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આ મહિનાની 28મી-30મી તારીખ સુધી બોલાવવામાં આવી રહેલી 3 દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યું છે, જે 26 અને 27 સપ્ટેમ્બરના સપ્તાહના અંતે રજાઓ સાથે સુસંગત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રિઝર્વ બેંકે રવિવારે તમામ બેંક શાખા, કચેરી, એટીએમ લિંક શાખા અને કરન્સી ચેસ્ટને સંપૂર્ણપણે કાર્યરત રાખવાની મંજૂરી આપી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર અને બેંક મેનેજમેન્ટ યુનિયનને પ્રસ્તાવિત હડતાલ મુલતવી રાખવા પણ અપીલ કરી છે અને આવશ્યક બેન્કિંગ સેવા અવિરત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે પણ પગલાં લીધા છે. ભારતીય શેરબજારમાં આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક લગભગ 1% ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 800થી વધુ અને નિફ્ટીમાં 250થી વધુ પોઈન્ટનું ઘટાડો નોંધાયો હતો. એશિયન ગેમ્સમાં પુરૂષોની કબડ્ડી સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ગ્રુપ એના પોતાના અંતિમ મુકાબલામાં ચાઇનીઝ તાઇપી પર 37-21 વિજય મેળવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું. હાફ ટાઈમ સુધી 23-11 લીડ મેળવી હતી અને બીજા હાફમાં પણ 14-10 લીડ રહી હતી. આ જીત ગ્રુપ સ્ટેજમાં ભારતનો સતત 4થો વિજય હતો. ભારતે અગાઉ દક્ષિણ કોરિયા, જાપાન અને બાંગ્લાદેશને હરાવીને ગ્રુપ સ્ટેજમાં અપરાજિત રહી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એશિયન ગેમ્સમાં વુશુની મહિલાઓની 60 કિલોગ્રામ સાંડા સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ ઋષિબીના દેવીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશ મારફતે અભિનંદન પાઠવ્યા. રાષ્ટ્રપતિએ કહ્યું, ઋષિબીનાની પ્રેરણાદાયી યાત્રા દેશ માટે ગર્વની ઘણી ક્ષણ લાવશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુરૂષોની ડબલ રોઈંગ સ્કલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતનારા સતનામસિંહ અને સલમાન ખાનને પણ અભિનંદન આપ્યા. ભારતમાં પ્રથમ વખત યોજાનારી સાયકલિંગની પ્રતિષ્ઠિત વૈશ્વિક રોડ ચેમ્પિયનશીપ પુણેમાં 2032માં યોજાશે. યુસીઆઈ રોડ વર્લ્ડ ચેમ્પિયનશીપના આયોજન માટેની પુણેની અંતિમ ઉમેદવારી બાદ મોન્ટ્રીયલમાં યુસીઆઈ કોંગ્રેસમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. ભારત સરકારના સમર્થનથી મહારાષ્ટ્ર સરકાર અને સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ સંયુક્ત રીતે બીડમાં ભાગ લીધો હતો. કોલંબિયા અને મેક્સિકો બહાર થયા પછી પુણેની ઉમેદવારી નેધરલેન્ડ્સના ગ્રોન્જીન એન્ડ ડ્રેન્થે સામે ફાઇનલ રાઉન્ડમાં પહોંચી હતી. યુસીઆઈ નિરીક્ષણ ટીમે અગાઉ બાલેવાડી સ્ટેડિયમ અને પુણે યુનિવર્સિટી સર્કિટ સહિત સૂચિત સ્થળોનું મૂલ્યાંકન પણ કર્યું હતું.

0: સિકલ સેલ સારવારને સરળ બનાવવા અને પરિવર્તન લાવવા માટે વૈશ્વિક ભાગીદારી 1SCDનું ભારતે સહ યજમાનપદ સંભાળ્યું હતું. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્ર દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે સિકલ સેલ એનિમિયા નાબૂદી માટેના રાષ્ટ્રીય અભિયાન દ્વારા સિકલ સેલ રોગને નાબૂદ કરવાના ભારતના પ્રયાસ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે આ અભિયાન 2023માં 2047 સુધીમાં સિકલ સેલ રોગને નાબૂદ કરવાના લક્ષ્ય સાથે શરૂ કરાયું હતું. બંગાળની ખાડી પર બનેલા ગીરા દબાણના પ્રભાવ હેઠળ પુડુચેરીના યાનમ ક્ષેત્રમાં ભારે વરસાદ પડ્યો છે. આ પ્રદેશમાં વરસાદ ચાલુ છે, જેના કારણે અનેક રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેવાયાત્રીઓને કહ્યું, સેવા એ જીવનનો મુખ્ય હેતુ હોવો જોઈએ. ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર સ્લીપર બસમાં આગ લાગતા 9 મુસાફરના મોત. ગ્રાહકોની સુવિધા માટે આ મહિનાની 27મી રવિવારના રોજ તમામ જાહેર ક્ષેત્રની બેંક અને પ્રાદેશિક ગ્રામીણ બેંક ખુલ્લી રહેશે. ભારતીય શેરબજારમાં 800 અંક સુધીનો કડાકો. એશિયન ગેમ્સમાં પુરૂષોની કબડ્ડી સ્પર્ધામાં ભારતે ચાઇનીઝ તાઇપે પર 37-21 વિજય મેળવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ભારતમાં પ્રથમ વખત યોજાનારી સાયકલિંગની પ્રતિષ્ઠિત વૈશ્વિક રોડ ચેમ્પિયનશીપ 2032ની પુણે યજમાની કરશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી મુંબઈ રશ્મી પાટકર રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. सेवा हा सर्वोच्च धर्म असून हेच प्रत्येकाच्या जीवनाचं मुख्य उद्दिष्ट असलं पाहिजे असं प्रधानमंत्र्यांचं प्रतिपादन. परराष्ट्र व्यवहार मंत्री डॉ एस जयशंकर यांची अमेरिकेच्या परराष्ट्र व्यवहार मंत्र्यांची द्विपक्षीय चर्चा. मध्य प्रदेश सरकारचा लता मंगेशकर राष्ट्रीय पुरस्कार प्रसिद्ध संगीतकार शंतनु मोइत्रा यांना जाहीर. आशियाई क्रीडा स्पर्धांमध्ये 15 पदकांची कमाई करून भारत 13व्या स्थानावर. आणि उत्तर प्रदेशात नोएडा इथे यमुना एक्सप्रेसवेवर एका स्लीपर बसला आग लागल्यानं 9 प्रवाशांचा मृत्यू. सेवा हा सर्वोच्च धर्म असून हेच प्रत्येकाच्या जीवनाचं मुख्य उद्दिष्ट असलं पाहिजे असं मत प्रधानमंत्री नरेंद्र मोदी यांनी व्यक्त केलं. गुजरातमधल्या वडनगर ते वाराणसी या यात्रेचं भागी झालेल्यांशी त्यांनी आज दूरदृश्य प्रणालीमार्फत संवाद साधला, त्यावेळी ते बोलत होते. राजकारणात सर्वोच्च पदावर पोहोचल्यानंतरही सेवाभाव हाच मार्गदर्शक सिद्धांत असला पाहिजे असं ते म्हणाले.
2: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे अपने आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे. कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
1: प्रधानमंत्री नरेंद्र मोदी यांच्या राजकीय कारकिर्दीला 25 वर्ष पूर्ण होत आहेत. जनसेवेतून देशसेवा हा मंत्र आणि सतत समर्पण भावाचा हा प्रवास आहे. सेवा आणि सुशासन या सूत्रांचा अवलंब करत 2047 विकसित भारताचं उद्दिष्ट साकार करण्यासाठी सरकार सातत्यानं काम करत आहे. सर्वसमावेशक विकास आणि सामाजिक सक्षमीकरणाच्या माध्यमातून नागरिकांच्या जीवनात आमूलाग्र बदल घडत आहेत. या विशेष मालिकेत आज आपण ऐकणार आहोत अंतराळ क्षेत्रात भारतानं बजावलेल्या कामगिरीबाबत.
3: विज्ञान आणि तंत्रज्ञानातल्या प्रगतीमुळे मानवाने अवकाशाची लांबी रुंदी मोजण्याचं मनावर घेतलं आहे. अंतराळात प्रगत देशांची स्पर्धा सुरू असताना भारतही मागे राहिला नाही. विशेषतः गेल्या काही वर्षात भारतानं महत्वाची कामगिरी बजावली आहे. अतिशय कमी संसाधनांचा वापर करत अतिशय कमी खर्चात भारताने मंगळयान मोहीम यशस्वी केली. भारतीय अंतराळ संशोधन संस्था इस्रो मंगळाच्या कक्षेत यान पोहोचवणारी जगातली चौथी संस्था ठरली. साऱ्या जगाचं लक्ष वेधून घेणारी ही मोहीम 23 सप्टेंबर 2014 रोजी फत्ते झाली. त्यानंतर एकामागोमाग एक यशाची शिखरं पादाक्रांत करत इस्रोची यशोगाथा अविरत पुढे जात आहे. चांद्रयान 2 मोहिमेअंतर्गत 22 जुलै 2019 रोजी विक्रम लँडर आणि प्रज्ञान रोवर चंद्रावर पोहोचले. या मोहिमेत सॉफ्ट लँडिंगमध्ये अपयश आलं, मात्र चंद्रावरच्या पर्यावरणाची महत्वाची माहिती चांद्रयान 2 मिळवली. सॉफ्ट लँडिंगचं अपुरं उद्दिष्ट चांद्रयान 3 पूर्ण केलं. 14 जून 2023 रोजी चंद्र चंद्राच्या दक्षिण ध्रुवावर लँडर उतरवणारा जगातला पहिला देश हा मान भारताने मिळवला. एक्झिओम मोहिमेतून कॅप्टन शुभांशु शुक्ला हा भारतीय अंतराळवीर अवकाशात सफर करून आला. गगनयान हा भारताचा आणखी एक महत्वाकांक्षी अंतराळ प्रकल्प आहे. सरकारी पातळीवर अवकाश क्षेत्रासाठी आणखी एक महत्वाची घटना झाली, ती म्हणजे खासगी उद्योगांचा अवकाश क्षेत्रात प्रवेश.

ये ગીતોની ઝલક આપને સંભળાવવાની છો. એમાંના ત્રણ ગીતો એક સરખા હશે, કોઈ એક ગીત ત્રણ ગીતોથી જુદું પડતું હશે. એ કઈ રીતે જુદું પડે છે અને એ ગીતમાં એવું શું છે જે પેલા બીજા ત્રણ ગીતોથી એ જુદું પડે છે, એ આપે મને જણાવવાનું છે. નંબર છે 0224515413402245154135.

मित्रों, आपे गीतोनी झलक तो सांभळी लीधी, हवे जणावो के आ चार गीतोमां ત્રણ ગીતોમાં શું સામ્ય હતું અને એક ગીત કેમ જુદું પડ્યું?

ત્રણ ગીત હું દરિયાના વગાડું અને એક ગીત હું કૂવાનું વગાડું, તો એ પણ જુદું પડ્યું. ત્રણ ગીત હું પ્રણયના વગાડું અને એક ગીત વિરહનું વગાડું, તો આ રીતે એક ગીત બીજા ત્રણ ગીતો કરતાં જુદું પડે છે. જેમ કે અત્યારે જે મેં હિંટ આપી હતી એ હતી, હરી મારે રુધિરે રહેજો રે એ ભજન છે, ધૂણી રે ધખાવી એ પણ ભજન છે, લેજે ભક્તો અષ્ટવિનાયક નામ એ પણ ભજન છે, અને પ્રેમ એટલે કે એ પ્રણય ગીત છે. એટલે ત્રણ ભજન હતા અને એક પ્રેમનું ગીત હતું. એટલે આ એક જે પ્રેમનું ગીત હતું એ બધા ગીતો કરતાં જુદું પડતું હતું. તો મિત્રો, આપે જે જુદું પડી રહ્યું છે એ ગીત ઓળખવાનું છે કે એ ગીત કયું છે. તો હવે પછીની હિંટ બરાબર સાંભળજો. મિત્રો, મને એવા પણ ફોન આવ્યા કે ત્રણ ગીતો જેન્ટ્સ ગાયક કલાકારે ગાયા હતા અને એક લેડી ગાયક કલાકારે ગાયો. તો મિત્રો, એ રીતે આપણે નથી જોવાનું. ત્રણ ગીત કઈ રીતે સીધા એટલે સામ્ય છે, ત્રણ ગીતોમાં શું સામ્ય છે, શું સરખું છે, અને એક ગીત એના કરતાં કઈ રીતે જુદું પડે. ત્રણ હું દેશભક્તિનું ગીત વગાડું અને એક ગીત હું કોઈક વરસાદનું વગાડી દઉં, તો ત્રણ દેશભક્તિના ગીતોમાં એક વરસાદનું ગીત ન જાય. એટલે એ વરસાદનું ગીત જે છે એ આ ત્રણ ગીતો કરતાં જુદું પડે. તો હવે પછીની હિંટ છે એ બરાબર સાંભળજો.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ્લિકેશન પર. કાર્યક્રમ છે ગીત ગુર્જરી. અને મિત્રો, મેં જે પ્રશ્ન કર્યો હતો એના જવાબ આપ્યા છે. ચંપાબેન, અમરભાઈ, જયશ્રીબેન, વિનોદભાઈ, વિમલભાઈ, મયંકભાઈ અને દીનાબેને. મિત્રો, ઘણા મિત્રોના જવાબ આવ્યા છે, પરંતુ એમના જવાબ ખોટા હોવાના કારણે હું નામ નથી જણાવી રહી. જે પ્રશ્ન હતો એ આ પ્રમાણે હતો. કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયા લેવાય. ત્યારબાદનું ગીત હતું કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસો ડોસીને હજુ વાલ કરે છે. મણિયા રોતે હલુ હલુ થઈ રહ્યો, અને આજ મારી મેના રે બોલે ગઢને કાંગરે. મિત્રો, આમાં કીડી બિચારી કીડલી રે, મણિયા રોતે હલુ હલુ થાય, અને આજ મારી મેના રે બોલે ગઢના કાંગરે, આ ત્રણેય લોકગીતો હતા. અને કમાલ કરે છે એ પ્રણય ગીત છે. તો મિત્રો, ત્રણ લોકગીતની વચ્ચે એક પ્રણય ગીત હતું કમાલ કરે છે. તો હવે પછીનો જે હિંટ છે એ માટે તૈયાર થઈ જાઓ.

મિત્રો, આપે ગીતો સાંભળ્યા, હવે જણાવો કયું ગીત જુદું છે અને કઈ રીતે જુદું છે. અમારો નંબર છે 0224515 4134, 0224515 4135.

મિત્રો, જે મિત્રોના ફોન આવ્યા છે એ છે વિભાબેન મહેશ્વરી, હુસેન પ્રેસવાલા, ભરતભાઈ ખોના, નીતા રાણા, હંસા ઠાકર, ડોક્ટર પિયુષ ગાંધી, મયંકભાઈ, દીનાબેન અને જયશ્રીબેન. મિત્રો, આટલા શ્રોતા મિત્રોના ફોન આવ્યા છે અને બધાએ સાચું ઓળખ્યું છે. મિત્રો, મેં જે ગીત સંભળાવ્યા હતા એ હતા રાત છે વરસાદની, ચાલ વરસાદની મોસમ છે. ત્યારબાદનું ગીત હતું નયનને બંધ રાખીને અને વાલમને મારા વરસાદ નથી ગમતો. તો રાત છે વરસાદની, ચાલ વરસાદની મોસમ છે અને વાલમને મારા વરસાદ નથી ગમતો, આ ત્રણેય વરસાદી ગીતો છે. અને નયનને બંધ રાખીને જ્યારે મેં તમને જોયા છે એ ગઝલ છે. તો આ રીતે નયનને બંધ આ વરસાદી ગીતોથી જુદું પડે છે. તો હવે પછીની હિંટ માટે તૈયાર થઈ જાઓ. આવી રહી છે એક બીજી હિંટ. આપે ઓળખવાનું છે કે આ ચાર ગીતોમાં કયું ગીત બીજા ગીતથી જુદું પડે છે અને કઈ રીતે જુદું પડે છે. અમારો નંબર છે 0224515 4134, 0224515 4135.

મિત્રો, જે મિત્રોએ જવાબ આપ્યા છે એમના નામ છે રમેશભાઈ કોળી મઝગાવથી, હેમન આસર, ત્યારબાદ નીતા રાણા, હંસા ઠાકર, વિભાબેન મહેશ્વરી, ડૉક્ટર પિયુષ ગાંધી અને ગુલાબભાઈ શાહ. મિત્રો, મેં જે પ્રશ્ન કર્યો હતો એ હતો કે કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે, લો એમના લગ્નની મળી ગઈ કંકોત્રી મને, ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા, અને છેલ્લું ગીત હતું હુતુ તુ તુ તુ તુ. તો મિત્રો, આમાં ત્રણ ગઝલ હતી કાજળ ભર્યા નયનને કંકોત્રી અને ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, આ ત્રણ ગઝલ છે, અને હુતુ તુ તુ એ એક રમતનું ગીત છે. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર કાર્યક્રમ ગીત ગુર્જરી. અને હવે પછીની હિંટ આપના માટે.

0: છે।
1: મિત્રો આપે હિન્ટ સાંભળી, ગીતોની ઝલક સાંભળી, અને આપે ઓળખવાનું છે કે આ ચાર ગીતોમાં ત્રણ ગીતો કેવા સરખા છે અને એક ગીત કઈ રીતે જુદું પડે છે। નંબર છે 0224515413402245154135।

मित्रों, जे मित्रोए फोन करीने जवाब आप्यो छे ए छे डॉक्टर पीयूष गांधी, विभाबेन महेश्वरी, रमेशभाई कोळी, भरतभाई खोना, नीता राणा, गुलाब शाह, जतीन दरजी, प्रेमजी भाई, शीतल शाह, हेमन आसर शिवाजी पार्कथी अने रमेशभाई मलाडथी, आ बधाना जवाब साचा छे। मित्रों, मैं सवाल कर्यो हतो एमां त्रण शहेरना नाम हता, मुंबईनी कमाणी, मुंबईमां समाणी, एमां मुंबई छे। हूँ अमदावादनो रिक्षावाळो, एमां अमदावाद छे। राजकोट रंगीलू शहर छे, एमां राजकोट छे। अने चौथो गीत हतो हेजी तारा आंगणिया पूछीने कोई आवे तो आवकारो मीठो आपजे। मित्रों, आ मेहमाननो अतिथिना आवकारनो एक प्रकारनું ભજન છે પ્રફુલ્લ દવેના કંઠે। તો મિત્રો, બધા જ મિત્રો જેમણે ફોન કર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર। અને મિત્રો, હવે પછીના સવાલની હિન્ટ હું મારા જ અવાજમાં આપું છું। એમાં છે, શિવાજીને નીંદરો ના આવે, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, ચાંદનીની ચાદર ઓઢી, અને છેલ્લું ગીત છે પ્રેમ અમારે કરવો। આ ચારે ચાર ગીતમાં કયું ગીત જુદું છે? શિવાજીને નીંદરો ના આવે, દીકરો મારો લાડકવાયો, ચાંદનીની ચાદર ઓઢી, અને પ્રેમ અમારે કરવો।

મિત્રો, જે મિત્રોએ સાચા જવાબ આપ્યા છે એ છે અરુણભાઈ, રમેશભાઈ કોળી, વિભાબેન, જતીનભાઈ દરજી, હંસાબેન ઠાકર, ડૉક્ટર પિયુષ ગાંધી, નીતા રાણા અને ઉષાબેન ખોના. મેં પૂછ્યું હતું, દૂધે તે ભરી તલાવડી, કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા, માં પાવા તે ગઢથી ઉતર્યા અને કક્કો ગયો લપસી. તો પહેલાં ત્રણ ગરબા છે અને કક્કો ગયો લપસી એ બાળગીત છે. મિત્રો, જે મિત્રોએ ફોન કર્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર, અને જેમના ફોન કર્યાને મેં મિસ કર્યા છે એમનો પણ આભાર, અને જેમના ખોટા જવાબો છે પણ ફોન કર્યા છે એમનો પણ આભાર. મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને આપો રજા. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.